0: 94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો। દરરોજ 10 થી 11 આવો અમારી સાથે।
1: It's always a better choice. Your songs on your radio. My one and only station.
2: RM3 Manoranjan Radio.
0: નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે। રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે। અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાના અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો। સવારના 10 વાગી ચૂક્યા છે અને ગુજરાતી કાર્યક્રમમાં તમારો ને અમારા સાથે અમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી। તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ લોકો ઘણીવાર સારા બનવા માટે જ વખાણ કરે છે, ભાઈ આવા લોકો તેમના દિલ પર કંઈક આવી અને જીભ પર કંઈક બીજું લાવે છે। એટલે કહેવાય છે ને લોકો ઘણીવાર સારા બનવા માટે કોઈક વાર વખાણ કરે છે પણ એમના દિલ પર કંઈક બીજું હોય છે અને જીભ પર બીજું હોય છે। તો એક સુંદર મજાનું ભજન લઈને અમે આવી ગયા છે જે ગદાન ગળવીના અવાજમાં લેવામાં આવેલું લોકડાઉનનું ભજન છે જે લોકડાઉનના સમયે રેકોર્ડ કરવામાં આવ્યું હતું। સુંદર મજા

તમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને હું છું અમિતા. અને ભાઈ, ગુજરાતી કાર્યક્રમમાં તમારા અને મારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. આપણે કહીએ છીએ આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે, તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ. અને ગુજરાતી કાર્યક્રમમાં તમારા અને મારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ભરત દાન ગઢવીના અવાજમાં લેવામાં આવેલું

શ્રોતાઓ જો આપણે વાત કરીએ છીએ જીવનના આનંદની, તો ભાઈ જીવનનો આનંદ માણો અને દરેક નાની નાની બાબતોમાં ખુશી શોધો અને ખુશીનો આનંદ કરો. આ નાની નાની ખુશીઓ તમારી અમૂલ્ય ક્યારે અને ક્યારે મોટી યાદો બની જાય છે એ તમને નથી ખબર પડતી. એટલે લાઈફમાં જે નાની નાની ખુશીઓ મળે છે ને એનો આનંદ ઉઠાવો. એ નાની ખુશીઓ ફરીથી તમારા લાઈફમાં નથી આવતી, એમને આમ થેમ આપતે શોધતા રહીશું તો પણ ના મળે. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી ગીતનું એક સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. આમ ગોતું તેમ ગોતું ઓમ બરાયના અવાજમાં લેવામાં આવેલું.

હું છું રિપોર્ટર ઓમ બારિયા, હવે લાઈવ સુરતમાં શૂટિંગ કરી રહ્યા છે. 5 વાગ્યાનું ચાલુ જ છે અમારું કામ. હા, શૂટિંગમાં એક વાવાઝોડું છે બહુ મોટું.

શ્રોતાઓ જ હવે વાત કરીએ છીએ ટાઈમની, તો ભાઈ રાહ ના જુઓ, સારો સમય આવતો નથી, આપણે બનાવવો પડે છે. એટલે કહેવાય છે ને, જે આપણે વેઇટ કરતા રહી જઈએ છીએ પણ સારો ટાઈમ નથી આવતો, પણ આપણે સારો ટાઈમ બનાવવાની આપણે જરૂરથી કોશિશ કરવી જોઈએ. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લે કિંજલ દવે, ગીતા રબારી અને ડીજે હરિના અવાજમાં લેવામાં આવેલું.

શ્રોતાઓ, જ્યારે ટાઈમ મળે છે ને ત્યારે ભાઈ મોજથી જીવી લેવો સાહેબ, કેમ કે રોજ સાંજે સૂરજ નહીં પણ આ અનમોલ જિંદગીનો એક દિવસ ઘટી જાય છે. એટલે કહેવાય ને, જ્યારે પણ ટાઈમ મળે ત્યારે મોજથી જીવી લેવું, કારણ કે જ્યારે સૂરજ સાંજે હાથમે છે ને ત્યારે ભાઈ આપણા લાઈફનો એક અનમોલ દિવસ ઓછો થઈ જાય છે. તો જિંદગીની મજા માણતા શીખો. એની સાથે સુંદર મજાનું એક ગીત લઈ લે ઐશ્વર્યા મુજબદારના અવાજમાં લેવામાં આવ્યું.

ભાઈ તમારી સાથે વાતો કરતા કરતા આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે કિંજલ દવેના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર. શુભ દિવસ.